0: રામદેરિયા ગામમાં અવતાર ધામમાં કાલ ભાદવો મેળો શરૂ થયેલા પાલી જિલ્લાના ઘૂમટીમાં બાબા રામદેવ રો ભાદવો મેળો એ કાલ ભરેલા આખીરમાં ખાસ સમાચાર એકર ફેરું સુણલી રહો બ્રિક્સ સદસ્ય દેશ સગળાની એક રાય નવી દિલ્હી ઘોષણા પત્ર અપનાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત કા ન્યુ બ્રિક્સ રી સદારતના જન કેન્દ્રિત બતાઈ પ્રદેશ માફિયા નગરીય નિકાય ચુનાવમાં હાલ તાઈના સબુ બત્તા કરીબ 73% વોટ પડ્યા રાજ્યમાં બારિશ રો નવો દોર શરૂ થયો પ્રદેશમાં ગણેશ મહોત્સવ રો ઉમા વર ભક્તિ રો માહોલ ઇસાગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો નમસ્કાર
1: एफएम बैंड 103.7 मेगाहर्ट्ज़ पर हम आकाशवाणी नागौर के चिरमी चैनल से बोल रहे हैं। आइए सुनते हैं चंद फिल्मी नगमे।